0: બચાવ કરવો ને હાથે હાથે જૈવ વિવિધતાને બઢાવવા લો. તો આ જે સિદ્ધાંત હૈ એનું જે પાલન કરાય જૈવિક ખેતી હૈ. જૈવિક ખેતીના ઘણા તરીકા હૈ, જેમ કે એમ આપણે ખેતીમાં એક તો કમ્પોસ્ટ ખાદનો ઉપયોગ કરવો, જેમ ગોબર હૈ, પત્તી અહી, આપણે જે રસોઈથી જે વેસ્ટ રહે એનાથી તૈયાર કરેલું ખાદ હૈ એના ખાદનો ઉપયોગ કરવો. હાથે હાથે જે હરી ખાદ હૈ, જેમ કે ઢેચા, સનઈ, એનો ઉપયોગ કરવો, એવી ફસલોનો ઉપયોગ કરવો જેમાં હરી ખાદ પ્રચુર માત્રામાં હોય. એના હાથે હાથે જૈવ ઉર્વરક હે, જૈવ ઉર્વરક મેં રાઇઝોબિયમ, એજેટોબેક્ટર આવે એનો પ્રયોગ કરવો. હાથે હાથે આપણે ફસલ ચક્ર ભી અપનાવવું પડે, કે ફસલ ચક્ર અપનાવવાથી કે આપણું જે મિટ્ટી હૈ એને ઉર્વરકતા હૈ ભી બની લે રહે, ને આપણી જે ફસલ હૈ એ ભી આપણને અચ્છી માત્રા મળે, ને પર્યાવરણનું સંતુલન એ ભી બનેલું રહે. એને હાથે હાથે મલ્ચિંગ નું ધ્યાન રાખવું, કે મિટ્ટીની જે નમી હૈ એને બનાવી રાખવું. તો આણી ચીજોનું પાલન કરે આવા તરીકાથી આપણે જૈવિક ખેતી કરવી જોઈએ. હવે જૈવિક ખેતીના ફાયદા ઘણા હૈ, ને એના આપણે સ્વાસ્થ્ય બદલે ખૂબ લાભ હૈ. તો એના લાભની બારામાં આપણે ચર્ચા કરો, કે એક તો એ થાય કે આનાથી આપણને રસાયણ મુક્ત ભોજન મળે. જૈવિક ખેતીથી ઉત્પન્ન જે ફસલ હૈ એમાં કીટનાશકોનો, રાસાયણિક અવશેષોનો એનો પ્રયોગ આપણે નહીં કરો, એટલે એના ફસલોમાં રાસાયણિક અવશેષથી મુક્ત રહે. એનાથી આપણને ઘણી પ્રકારની બીમારીઓ હૈ, જેમ કે કેન્સર હૈ, એલર્જી હૈ, એ નહીં થાય, ને એનો ખતરો કમ થઈ જાય. બીજું જે જૈવિક ખેતીથી આપણે ફસલ કરો તેમાં જે પોષક તત્વ હૈ એ બી ખૂબ માત્રામાં રહે, અને ઓર્ગેનિક ફળ હૈ, સબ્જી કરો એમાં આપણે વિટામિન હૈ, મિનરલ્સ હૈ, એન્ટી ઓક્સિડન્ટ્સ રહે એ પ્રચુર માત્રામાં રહે. તો આ ફળ હૈ, આવી સબ્જી હૈ એ આપણે સ્વાસ્થ્ય બદલે ખૂબ લાભદાયક હૈ. બીજું આણી તરીકાથી કે આપણને અગર ફળ સબ્જી કરો તો એનો બજારમાં બી ખૂબ માંગ રહે, આનોમાં આપણને મુનાફો બી ખૂબ અચ્છો થાય. બીજું જૈવિક ફસલોનો ઉપયોગ કરવાથી કે આપણે પાચનમાં સુધાર થાય, કે પ્રાકૃતિક રૂપથી જે ખાદ્ય પદાર્થ આપણે ઉગાડો તો એ ખાદ્ય પદાર્થથી આપણે શરીરમાં આસાનથી પચી જાય, ને આપણો સ્વાસ્થ્ય અને આપણું પાચન અચ્છું રહે. રસાયણની અનુપસ્થિતિને કારણે આપણે હાર્મોનલ જે સમસ્યા એ બી કમ થઈ જાય. જૈવિક ખેતી દ્વારા આપણે કૃષિ કરેગા તો રસાયણ એમાં કમ રહેગા, હાર્મોન આપણે બરાબર સંતુલિત માત્રામાં રહેગા. આનો ઘણો ફાયદો એક પર્યાવરણ ઉપર ભી હૈ, કે એમાં પર્યાવરણ લાભ થા, હાથે હાથે મિટ્ટીની જે ગુણવત્તા હૈ એમાં ભી સુધાર થા, જળ પ્રદૂષણ કમ થા, વાયુ પ્રદૂષણ કમ થા, ને બીજી જે જૈવ વિવિધતા હૈ એ ભી સુરક્ષિત રહે. જૈવિક ખેતી કરવા કુછ આપણને ચુનૌતીઓ હૈ જેનો ભી સામનો કરવો પડે, જેમ કે શરૂઆતમાં જૈવિક ખેતીથી ઉત્પાદન કમ થા, લાગત વધારે લાગે, મહેનત વધારે લાગે, શરૂઆતમાં થઈ શકે કે મૂલ્ય ભી કમ મળે. તો આની ચુનૌતીઓનો સામનો આપણે કરો, ફિર ભી જૈવિક ખેતી કરો તો ધીરે ધીરે ના લાભ હિ વધારે હૈ, નુકસાન થી જ્યાદા ફાયદા હૈ. આના સબ તો બડો ફાયદો એ હૈ કે આપણે શરીર હૈ એ અચ્છું રહે, આપણી સેહત અચ્છી રહે, પર્યાવરણ બદલે ભી અચ્છું હૈ. એના હાથે હાથે કૃષિનો એક મહત્વપૂર્ણ વિકલ્પ હૈ, જેમથી કે આપણે પેઢીઓ સુધી જે ખાદ્ય ઉત્પાદન હૈ સુરક્ષિત રાખી શકો. એના અલાવા આપણે સ્વાસ્થ્યને બહેતરથી બહેતર બનાવી. સોરા ઉપર આપણે આના બારામાં આજે વાત કરવી હતી, પણ સોરાનો સમય આજે પૂરો થઈ ગયો. તો આસ્તે રીતાબેનને આજ્ઞા આલો. રામ રામ, રામ રામ.
1: શ્રોતા અભી આપ સુન રહે થે કાર્યક્રમ ખેતીની બાત. ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है, एफएम बैंड 101.3 मेगाहर्ट्ज पर. इस समय प्रातः के 6:50 हुए हैं. प्रस्तुत है कार्यक्रम आदिवासी लोक संगीत जय सीधर्मा व साथियों की आवाज में.

0: તૈયાર કરી ને એને મિની એનું નાનું બચ્ચું પાડું રહે છે, એ છોડવું પડે. પછી એ છોડીને એ થોડીક વાર ધાવેગા, એને દૂધ આવેગા, એને થકી દૂધ ઉતારેગા. પછી એના થકી આપડે જે બી એને દૂધ આલવું એ આલ દેગા આપણને. પછી એના બાદ એને એ વાટો ખવાઈ ગયો, એના બાદ આપડે ઘરમાં ઘરી હરી ઘાસ હે તો હરી ઘાસ એમને નાખી દેવાની. પછી એને જે બી 8-10 વાગ્યા એને પછી સાલીએ બાંધી દેવો.
1: ખરી વાત, ખરી વાત.
0: કેમ કે રાત્રિ ખુલ્લામાં એને બઢિયા બાંધો, તેને અચ્છી હવા લાગે, તેને આપણે ખુલ્લામાં બાંધો, દાડે તે તાપ તડકો થઈ જાય, એને પછી આપણે બાંધવો પડે સાલિયામાં. હવે સાલિયામાં બી બાંધો તે પત્ર માં નહીં બાંધી શકાય પણ ગરમીમાં, કેમ કે પત્ર તપી જાય તેને હીટ લાગે, પછી એ આપવા લાગી જાય, પછી એને તાવ તેતરો આવી જાય.
1: ખરી વાત હે.
0: પૂરી વાત કુલ મલાવીને આપણે મનકવાળી છે એને,
1: પણ
0: એ ખાલી બોલી નથી શકતા.
1: ખરી વાત.
0: એટલે આપણે એમનું પૂરું ધ્યાન રાખવું.
1: તો તમારું જેમ બતાડ્યું તમે એની સાથે હું એમ માની શકું કે જેમ ગરમી અને મોસમ, સાડાની મોસમ ને ફેર સરદી અને મોસમ, એટલે ત્રણ અને એમની વાસ્તે આપણને અલગ અલગ ટાઈપની વ્યવસ્થા
0: કરવી પડે. વધારે પાણીમાં બી એમને બાંધંગા તો એ બીમાર થઈ જાય.
1: સહી વાત હે. ગરમી મે બી બીમાર થઈ શકે અગર ગરમી ખુબ વધારે લાગી એને, ને સરદી ને દાડા મેં પાછો તાપ ને રાખવું.
0: તાપ ને એને થોડો વખત તાપ લાગેગા તો એનું શરીર ભૂરું થઈ જાય, કાળોશ રહેગા. જેસે કે ભેંસ હે તેનો કલર ભૂરો થઈ જાય.
1: સારી વાત.
0: એને ચમડી થોડી બહુ પેલું થવા લાગે, ફાટવા લાગી જાય, આપડે જેમ મનક ને ફાટે એમ.
1: અચ્છા.
0: એટલે એને ગરમી માં થોડો બહુ રાખે ને શરદી ના ટાઈમ માં તો એને બઢિયા લાગેગા થોડું વખત.
1: ચલો, આ તો ખુબ અચ્છી વાત બતાડી તમે કે પશુઓનું બી આપણે પૂરું ધ્યાન રાખવું. અને એક વાત જેમ તમે એ બી બતાડી મને કે એ બીમાર થઈ જાય યા કઈ તકલીફ પડેગા, તો અગર માન લો આપણે ધ્યાન રાખવાની કોઈ કમી રહી ગઈ ને બીમાર થઈ જ ગયું, તો એવી સ્થિતિમાં આપણે એને પશુઓને હરતે મતલબ
0: એને આપણે થોડા બહુ ઘરેલુ ઉપાય બી કરે. એને જેસે આપણે ધૂણી વગેરે બી આલે, એને ગોળ વગેરે ખવાડે એને.
1: અચ્છા.
0: અગર આપરો સડી જાય ને ફૂલાઈ જાય, પેટ કાંઈ ખાવામાં આવી જાય, સાર ખાય એમ કાંઈ ખરાબ, તો એમને તેલ વગેરે બી પણ એનાથી ઠીક થઈ જાય. વધારે એવું કાંઈ થાય તો ડાક્ટર બી હે સરકારી, એમને હાદીને પછી ઈલાજ કરાવો.
1: આપણે ગામમાં ડાક્ટર હે કે બહાર જવું પડે?
0: ગામમાં હે ડાક્ટર, પણ એ ફોન કરવા બાદ ઘંટા બે ઘંટા માં આવી જાય.
1: અચ્છા. હા ઠીક હે, બરાબર. કુલ મિલાવીને આપણે પશુ હે એનો ઈલાજ ચાલુ થઈ જાય.
0: ચાલુ થઈ જાય.
1: તો આવી રીતે આપણને પશુઓનું ધ્યાન રાખવું બી જરૂરી છે. ને અચ્છા, આપણને જેમ પશુને આપણને ખબર હતી પડે કે બોલતો હે ને ક્યાં બીમાર હે કે આપણે હરતી ખબર પડે,
0: આપણને હતી ખબર પડે. આપણે પાણી પત નહીં પીએ, આપણે એને કને જાવ તો એ સીડ સીડ કરીને આપણને મારવા આવતો એમ કરે.
1: અચ્છા.
0: એ ખાવું પીવું છોડ દે.
1: કુલ મિલાવીને એક બીમાર જેમ થઈ જાય મનુષ્ય, આપણે બી બીમાર થાય તો આપણે સીડ સીડ
0: થઈ જાય ને આપણ ખાવાનું વગેરે નહીં ખાય, આપણને કોઈ બોલે તો સીડ સીડ એમ. એમને મય બી એ જ વાત. કુલ મિલાવીને એમને મનકવાળી વાત હે, ખાલી બોલી નથી શકતી.
1: બોલી નથી શકતી. આપણને એના જે વ્યવહાર હે,
0: વ્યવહાર એ આપણને
1: સમજ આવી જાય, સમજીને આપણને પતો લગાડવું હોય કે આ બીમાર હે કે સ્વસ્થ હે. ચલો, આ ખુબ અચ્છી વાત હતી. હાથે હવે હું તમારે પૂછવું ચાહી રહ્યો હતો કે પશુપાલન તો કરી જાય, હવે એનો ફાયદો શું હોય?
0: એનો ફાયદો એ કે એને બરાબર દેખભાલ કરા પણ ને એક થકી એક એમને બળોતરી થતી રહે, એનાથી કે આપણને ઇન્કમ બી બડે. અગર કોઈ કરવું ચાહે તો ખુબ અચ્છી ઇન્કમ નો સોર્સ હે. આ
1: તમે પશુપાલન કરી રહ્યા તો એમને દૂધ ખુબ આખું થતું હોગા, તો એને તમે વેચતા હોગા યા હરતી હોઉં દહી બનાવો ઘી બનાવો, એને ખાલી ઘરને વાસ્તે છે કે વેચવાનું બી કામ હે?
0: એમાં શું હે કે આપણે ખાવાની જરૂરત બદલે આપણે ઘી બી બનાવો, દહી જમાડે એનાથી ઘી બી બને, એ દૂધ ગરમ કરે તો આપડે મલાઈ આવે એનાથી બી ઘી બનાવો આપણે. બાકી શું હોય કે ગામમાં દૂધ લેવા વાળા બી આવે, ડીલર લેવા બદલે આવે, તે એને ફેટ ના હિસાબ થકી 40 રૂપિયા 50 રૂપિયા અલગ અલગ ભાવ થકી વેચી દે.
1: બકરીનું દૂધ બી કઈ કામ મિલે?
0: બકરીનું દૂધ ખુબ પૌષ્ટિક રહે,
1: જેસે
0: આપડે કે ઘરમાં નાનો સોરું શીવે એને પાવા બદલે બી લઈ જાય, 2-4 મહિનાનું થાય એટલે ઘડી એને થોડું થોડું બકરીનું દૂધ પડે, તેનાથી એને પૌષ્ટિક બઢિયા આવે. એટલા બદલે આમ ઘણી ઈલાજ બદલે બી લઈ જાય બકરીનું દૂધ કામમાં આવે. એટલે એ છોટો મોટો આસપડોશ નો લોકો લઈ જાય.
1: ખરી વાત બતાડી તમે કે પૌષ્ટિક રહે, બીમારી અને કામમાં આવે, તો થઈ શકે બીમારી વસ્તે બકરીનું દૂધ લઈ જતા હોય. તો સાથે તમે ઘણી અચ્છી વાત બતાડી આજે પશુપાલન ને બારામે, મને ગાયા ને ભેયા ને બારામે. તો હવે હું જાતે જાતે આપને એક વાત કહેવું ચાહુંગા કે આપ કિસાન ભાઈ ને કોઈ સંદેશ આલો ચાહો પશુપાલન ખેતી બાડી ને લઈને તો આલી શકો?
0: મારો એ સંદેશ છે કે ખૂબ થકી ખૂબ બેલ થકી ખેતી કરવી જોઈએ આપણને, ને આપણને દેશી ખાદ ડાલવું જોઈએ, કેમ કે આપણે

0: ડૂબો હે તો એ આપણું ખાતર ગોબર વગેરે કરે એનાથી ખાતર બને, તો એ ખાતર આપણને ખેતર માં નાખવું જોઈએ, એનાથી ખુબ ઉપજ થાય અને ખુબ ધન પાકે આપણે ખેતર માં. બીજી વાત એ કે જે આ નવા ઉછેર નો મનખ એ ખેતી કરવું નથી ચાહતો અને પશુ પાળવું નથી ચાહતો, તો મારો એ સંદેશ છે કે તમારા વતી કામ નથી થતું તો કોઈ બી હેમાલ રાખીને બી ઘર માં ડૂબો રાખો, ખેતીવાડી કરો ને એનાથી કે અચ્છી ઇન્કમ લો.
1: ખુબ અચ્છી વાત ઉતારી તમે, તો હવે હું આપી ઇજાજત લઉંગા. રામ રામ.
2: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

સમય આજે 19 જુલાઈનો દાડો છે અને આજનો દાડો બેંકનો રાષ્ટ્રીયકરણ દિવસ છે ને આજનો દાડો જે છે આપણા ભારતની જે બેન્કિંગ વ્યવસ્થા છે એનો એક મહત્વનો બદલાવ થયો હતો વર્ષ 1969માં 14 બડા વાણિજ્યિક બેંક હતા એનું રાષ્ટ્રીયકરણ થયું હતું અને 1980માં 6 બેંકનું રાષ્ટ્રીયકરણ અરજી થયું હતું બેંક રાષ્ટ્રીયકરણનો સૌથી મોટો લાભ થયો કે દેશભરમાં બેંકની જે શાખા છે એમનો તેજીથી વિસ્તાર થયો ગ્રામીણ ક્ષેત્રમાં બેંકની પહોંચ બની કિસાન ભાઈઓની ખેતી સિંચાઈ પશુપાલન ડેરી અને અન્ય કૃષિ કાર્યના વસ્તે એમને ઋણ મળવા લાગ્યો છોટા ઉદ્યોગને સ્વરોજગારને બઢાવો મળ્યો લોકોને બચતની આદત વિકસિત થઈ ને જમા પૂંજી જે છે એમની અધિક સુરક્ષિત થઈ આજે બેંક જે છે એ ખાલી પૈસાને જમા કરાવવા વાસ્તે નકારવાનું માધ્યમ નહીં હૈ બલ્કિ સરકારની અનેક જનકલ્યાણકારી યોજનાઓ જે છે એમનો લાભ ભી સીધા બેંકને ખાતાના માધ્યમ થકી લોકો તક પહોંચી રહ્યો હૈ ને કઈ પ્રકારની સરકારી સહાયતા રાશિએ સીધા સીધા લાભાર્થીઓના ખાતામાં જમા થઈ રહી છે હાથે હાથે ડિજિટલ યુગ ભી થઈ ગયું હૈ બેન્કિંગ હજી આસાન થઈ ગઈ હૈ હવે મોબાઈલ થકી ભી બેન્કિંગ થાય ઇન્ટરનેટ થકી બેન્કિંગ થાય યુપીઆઈ જેવી વ્યવસ્થાઓ હૈ જે સુવિધાઓ હૈ જેને ઘરે બેઠે સુરક્ષિત તરીકા થકી ને તેજી થકી લેનદેન કરી શકે બેંક રાષ્ટ્રીયકરણ દિવસનો જે અવસર હૈ આને માટે આપણે સૌને બેન્કિંગ સેવાનો અધિકથી અધિક ઉપયોગ કરવો જોઈએ ને નિયમિત બચતની આપણને આદત નાખવી જોઈએ ને ડિજિટલ બેન્કિંગનો સુરક્ષિત તરીકા થકી લાભ ઉઠાવવો જોઈએ કિસાન ભાઈઓ વાત આપણે ઘણી કરી છે પણ કેમ કે આપણે હર વાર વજન હમરા તો આવડે બી મારું મન થઈ રહ્યું કે ભણવાશું વજન હમરા ને પછી આગળની વાત કરો